0: મોહમ્મદ રફી થી લતા મંગેશકર દે વાંચતો તુસી એન્જોય કરે રહે સી બહુ સોના જે ગીત ફિલ્મ જંજીર તો આઉં જાણદે આ હું અગલી ફરમાઈશ કોણ લે ગયા ને હેલો
1: હેલો સુપ્રીમ મરજી નમસ્કાર ગુડ મોર્નિંગ મરજી
0: ગુડ મોર્નિંગ નમસ્કાર જી હાં જી કોણ બોલ રહે ને જી
1: હાં જી મારે બિટ્ટુ મારા દૂરદર્શન ની બેઠા છે મંગલ સી જંદર મરજી
0: ઠીક હે જી જલંધર તો કોલ કીતી હે
1: હાં જી મરજી
0: હાં જી ઠીક હે જી ਕਿਹੜਾ ਗੀਤ ਸੁਣੋਗੇ ਜੀ ਕੀ ਫਰਮਾਇਸ਼ ਹੈ ਤੁਹਾਡੀ
1: ਯਾਨਾ ਫਿਰ ਨਾਲ ਗਾਣਾ ਸੁਣਾ ਦੇ ਜੀ ਉਹ ਕੌਣ ਹੈ ਉਹ ਕੌਣ ਹੈ
0: ਠੀਕ ਹੈ ਜੀ ਜ਼ਰੂਰ ਪੂਰੀ ਕਰਦੇ ਹਾਂ ਤੁਹਾਡੀ ਫਰਮਾਇਸ਼ ਬਹੁਤ ਬਹੁਤ ਸ਼ੁਕਰੀਆ ਕਾਲ ਕਰਨ ਦੀ
1: ਓਕੇ ਜੀ ਬਾਏ ਬਾਏ